0: ગવર્મેન્ટ પ્રોગ્રામ શૂન્ય સિંગ ભોય ને બોય ને ટોપરે ને છોટા ને મોઢા ને ઉઠતા ને બેઠતા ને જીમતા ને હાથી કરતા ને શેબા ને આપણે ખોકે જોરું હોગે
1: ગલિયારી ઓરું ઢણા ઢણા
0: રામ રામ શા એ ડગલુરી
1: હા ટાટા
0: આ દેખ બેટા બધે જરૂર મેરું ભયા કા ફોને કોઈ કે કાકા મે ગણી કોઈ કે કટી થોડો કમ મે તો રામજી કરી રે
1: હા તરી તરી રામજી
0: એ રામજી માં મે જો રાગનો પડી જને રામજી કરી બેટા મારા
1: હા ટાટા
0: એ ઓર બેટા જોડો તું કે ભાઈ બરસાત કે મોસમ કે માઈને પાણી જો ભરિસ્તા હે તો ઉસકા ક્યા કરના ચીજ થાય
1: બેટા માટે તો માર સા બતાયા જી
0: હા કાઈ બેટી
1: બરસાત તો પાણી અમૃત હે
0: આવું
1: બેન આપણને સેજ નું થઈ છે
0: આજ સેજ નું ક્યાં જી જી તું બીજા

0: પડશે?
1: અબે એને બજો પૂછો, એ જો ધોતો બોલે, એ તો કાચો બોલે, કોણ કેવું લીધી છે? કોઈ નિયો ભાઈ જોડે જ નહીં આન બોલનો. મિંડી એકો પાંચો આટો દુઓ
0: દુઓ,
1: એ દુઓ ચોકો મિંડી એકો જગો
0: આટો
1: આજો. એ ભીરેરી
2: ભૂમિકા મેં થી સુભાષ કંડારી ઓર ડગલિયા કી ભૂમિકા મેં થી સંજય પારાશર.
1: એ બેજારી,
0: હા મારા ટાટા,
1: આ ભાઈઓ આજ કે પોગામ મી ટકણી કે હયો કસકા હે,
0: મે બન્ને બેટા ની જીતન દે તુ માર જી તો
1: આજ કે પોગામ કે ભજદૂત કી તો
0: અસો તુ માર જી ઢોયલ.
1: એ જો અબે હાંડી લગો મારે બી જા,
0: અબા લડો સ્વચ્છ રહો, સ્વસ્થ રહો. હેલો ટોરબન
1: હોંડી યુ તો બાબરી કોકે નીર હોગી
0: ડગલા રામ ના નિરાઉ સી ટટે હે
1: રોમ રોમ શાય.